0: as tour operators for air, coach and cruise holidays. So now, whenever you plan for a holiday, plan with Serene Holidays.
1: Call Deepthi Pandya today.
0: 0116-266-2481. For more information, log on to sereneholidays.co.uk.
2: Step into the new grand showroom of Kajal's Couture, Southall.
3: At 159 The Broadway, Southall, UB1 1LR.
2: From stunning bridal wear and glamorous party wear to stylish casual outfits for men and women,
3: plus beautiful jewellery and accessories, find everything under one roof. Kajal's Couture, now open 7 days a week.
2: Kajal's Couture, Southall. Style, elegance and occasion wear, all in one destination.
4: It's India versus Pakistan, and this is India's lineup.
5: This June, the FIH Hockey Pro League brings one of sport's greatest rivalries to London.
3: India versus Pakistan, live at the Lee Valley Hockey and Tennis Centre.
5: High speed, high intensity, absolutely unmissable. Get your tickets now at englandhockey.co.uk.
6: To open the scoring, he does.
3: India versus Pakistan, London, 23rd and 26th June. Be there.
4: So India looking to press home that advantage.
7: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
8: અંકલ તમે પહેલાથી આવા જ છો.
9: આવા એટલે કેવા?
7: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
9: મારો બાપ બનવાની કોશિશ કરે તો બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
7: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ, લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
9: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
10: हे फ्रेंड्स के साथ वीकेंड पार्टी हो या खुद के साथ नेटफ्लिक्स एंड चिल, अ देसी तड़का इज टोटल रिस्क है ना.
11: वेल शी इज टॉकिंग अबाउट जयमीन फूड पोटैटो चिप्स, क्रंची टेस्टी एंड टोटल देसी स्वाद इन चार मजेदार फ्लेवर्स.
10: क्रंच कैन नॉट वेट, सो विजिट योर नियरेस्ट एथनिक स्टोर एंड ग्रैब योर जयमीन फूड्स पोटैटो चिप्स नाउ.
12: 24 days South America in November or April. First 10 passengers up to 300 off. Call Sona Tours on 0208-951-0111 or visit sonatours.co.uk.
13: Hey, this is Sandy Shah. Drive you home every Monday to Friday between 4 and 7 p.m. with the best tunes, mind games and a bit of Ye Yavo. Only Like a Gold.
14: Badan pe sitare lapete hue.

0: Rajil's Morning Mantra, presented by Mantra Holidays, your friendly holiday partner for UK, Europe and other destinations. For your memorable holidays according to your taste and budget, call 0203-773-633 to book your dream holiday. Ye hai लाइका गोल्ड ट्रेवल हब world.com कामयाबी के शानदार 22 बरस सेलिब्रेट कर रहे हैं बाय ओपनिंग देयर थर्ड ब्रांच ऑन 2 ईलिंग रोड वेम्बली फाइंड द बेस्ट प्राइस ऑन एनी होटल एनीवेयर इन द वर्ल्ड ऑन ट्रेवल हब world.com फ्लाइट्स एंड हॉलीडेज हमसे सस्ता कहीं नहीं मिल सकता कॉल ट्रेवल हब 24/7 ऑन 0208-782-8833 और विजिट ट्रेवल हब world.com
1: ट्रेवल हब बेस्ट सर्विस विद अनबीटेबल प्राइस
0: एट ऑल प्रोटेक्टेड
1: विजिट ट्रेवल www.travelhubworld.com
0: The voice that touches every soul. Star Express presents Hariharan's Soul India.
2: Live in London. Experience an unforgettable evening with the legendary Hariharan.
0: Saturday, 4th July at the Royal Festival Hall. For bookings, visit southbankcentre.co.uk.
2: Exclusive radio partner, Laika Radio Network.
3: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે
4: અંકલ તમે પહેલાથી આવા જ છો
5: આવા એટલે કેવા
3: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર
5: મારો બાપ બનવાની કોશિશ કરે તું બુદ્ધિ વેચી આવે છે તું અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવી ન પૂછે
3: આ ફાધર્સ ડે ફીલ ધી ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ
5: તો થઈ જાય જિંદગી વન્સ મોર
6: હાય હેલો કે છો હું છું કેતી દવે અને આ શું થઈ ગયું અરે અરે પબ્લિક ડિમાન્ડ ફરીથી આવી રહી છું લંડન મારું નવું નાટક લઈને પત્ની પ્રીમિયર લીગ એટલે કે PPL યસ ફ્રોમ 3rd જુલાઈ ટિલ 12th ઓફ જુલાઈ વાઓ એન્ડ ધીસ ઇઝ બીંગ પ્રેઝન્ટેડ બાય પંકજ સોડા ગેલેક્સી શોઝ યાદ રાખજો
3: પત્ની પ્રીમિયર લીગ શોઝ એટ રાઇસલી અલ્બર્ટન ઇસ્ટ એન્ડ સાઉથ લંડન લોર હોમ લેસ્ટર ફોર મોર ઇન્ફોર્મેશન કોલ દીપા ઓન 0794756194 7
7: After a sold-out show at the Royal Albert Hall, Diwali Story, The Journey of Ram, a musical, now comes to OVO Arena Wembley. Witness this spectacular live musical on Sunday, the 27th of September. A powerful stage retelling of the Ramayana. Original music, breathtaking dance, grand visuals and storytelling for every generation. Book now on DiwaliStory.com.
8: चलो जाइए एक नवा सफर पर
9: સિરીન હોલિડેઝ આપની પૂર્વ આફ્રિકાના સ્થળોની મુલાકાત લેવા આમંત્રણ આપે છે કંપાલા નાઇરોબી મુમ્બાસા ઝાન્ઝીબાર અને દાર એસ સલામ સાથે જિંજા અને મચીસન ફોલ્સ
10: બસ પેક કરો અને રિલેક્સ થઈ જાઓ
9: કેમ કે આપની સફર અમારી સફર છે વધુ માહિતી માટે
10: કોલ કરો દીપ્તિ પંડ્યાની
9: 0116266248 પર વધુ માહિતી માટે લોગ ઇન કરો sirinholidays.co.uk પર
11: Now, banking with ICICI Bank UK works beautifully together.
12: Your iPhone becomes your ICICI Bank UK card with Apple Pay. Simple, secure and ready whenever you are.
11: Tap to pay in store or online across your Apple devices.
12: And with global account linkage, view your UK current account and India savings account balances all in one place.
11: Plus, send money to India seamlessly with the Money to India app.
12: ICICI Bank UK, smarter banking right at your fingertips.
11: Apple Pay is available on compatible devices. Terms and conditions apply.
12: ICICI Bank UK PLC is authorized by the PRA.
13: इस महीने मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड और हाँ मिलेगी आपको 7 साल की बॉश गारंटी तो इंतजार मत कीजिए अभी कॉल करें 0208150-2025 और विजिट meraboiler.com टीज एंड सीज अप्लाई
14: Like a Radio Network. Proud hospitality partner, Ragasan.
15: बजट टाइट पर ब्रांड का इम्पैक्ट बड़ा चाहिए लाइका रेडियो और लाइका गोल्ड लाए हैं आपके लिए परफेक्ट पैकेज रेडियो डिजिटल या इवेंट सब कुछ मिलेगा कस्टमाइज्ड जल्दी करिए कॉल नाउ 0207-132-1458 या लिखिए sales@laikaradio.com. Tasty track of the hour brought to you by Coca Noodles.